0: حين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق، بسم الله الرحمن الرحيم: وإذا مرضت فهو يشفين. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. بسم الله. حطوا رفاقكم بالصلاة على محمد وآل محمد.
1: اللهم صل على محمد وآل محمد.
0: જે બીબી માટે આપણે જમા થયા છે એમની યાદને તાજા કરવા માટે અવારનવાર આપણી જિંદગીની અંદર આ મહતરમા બીબીની આપણે ફઝીલતોને સાંભળેલી છે, એમના મકામને સાંભળેલું છે, એમની ઝિયારતના મર્તબાને આપણે સાંભળેલો છે. કઈ રીતે ત્રણ ત્રણ ઇમામ આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલી સલામ, ત્યારબાદ આપણા આઠમા ઇમામ ઇમામે રદા અલી સલામ, અને અંતમાં આપણા નવમા ઇમામ ઇમામે મોહમ્મદ તકી અલ જવાદ અલી સલામ. એમની ફઝીલત અને ઝિયારત માટે આપણને સંદેશાઓ આપેલા છે. જિંદગીભર આ બીબીની ફઝીલતોને આપણે સાંભળતા આવીએ છીએ અને અલ્હમ્દુલિલ્લાહ તઆલા એ બીબીના હકમાં ઇન્શાઅલ્લાહ તઆલા આપણે કોતાઈઓ નહીં કરતા હશું. બીબીની તારીખને આપણે જોવા જઈએ તો એમના જીવન વૃતાંત માટે આપણી કિતાબોની જેટલી તારીખો છે એમાં ખેંચી ખેંચીને જેટલું ખેંચો લગભગ આપણા પાસે બે સફાઈ અને બે પાનાની વાતો છે. જનાબે માસુમા કુમ અલી સલામ માટે એમની તારીખ માટે એના જીવન વૃતાંતને સમજવા માટે આપણા પાસે વધારામાં વધારે બે પાના ભરેલા છે કે જે એના તારીખની વાતોને આપણા સુધી પહોંચાડે. પણ આટલી નાની વાતોની અંદર પણ આપણા માટે ઘણા સબકો સમાયેલા છે. આ બીબી એ છે કે જેના માટે ઇમામોએ કહ્યું છે કે આ એમનું જે મઝાર છે એ અમારું અહેલે બૈત અલૈહિસ્સલામનું મઝાર છે. આપણે જ્યારે આ બીબીની ચર્ચા કરીએ છીએ તો રિવાયતો અલગ અલગ પ્રકારની છે. અમુક કિતાબોની અંદર તમને એમનો જન્મ 193ની અંદર મળશે, યાની કે લં એજીર 173 ઇઝરીસન 173, ને બીજી કિતાબોની અંદર 183, 10 વર્ષનો ઇખ્તલાફ છે. પણ એનાથીને આપણે ન વધારે મુસલમાન થઈ જઈએ ન ઓછા મુસલમાન થઈ જઈએ. એક વાત ચોક્કસ છે કે બીબીની શહાદત આ જે તારીખ આપણે મનાવી રહ્યા છીએ, બીજી પણ તારીખ છે હિજરીસન લગભગ 201ની અંદર એમની શહાદત થઈ છે. શહાદત પહેલાં બીબી એક વસ્તુનો સામનો કરેલો છે. અહેલે બૈત અલૈહિસ્સલામની જિંદગીમાં આ વસ્તુનો સામનો ઇમામો અલૈહિસ્સલામે કરેલો, નબીઓ અલૈહિસ્સલામે પણ કરેલો, અને આ બીબી માટે આપણે જન્મ થયા છે. તો મેં યોગ્ય સમજ્યું કે એવી ચર્ચા આપણે કરીએ કે જે આપણી જિંદગીનો પણ એક ભાગ છે, અને એક ભાગ એવો છે કે જે સામાન્ય છે, મામૂલી છે. એટલા માટે આપણે વિષયનું આજે સરનામું શું લખેલું છે? ઇન બનાલીતે, અને આપણા માટે કોઈ ખાસ વાત નથી, કોઈ મોટી વાત નથી, ખાસ કરીને હઝરતે ઇન્સાનની જિંદગીમાં કઈ વસ્તુ છે અને એ વસ્તુ સામે મારો તમારો કિરદાર, રવૈયો, હું બીજે એક ભાષા બોલું, કઈ માન્યતા રાખવી જોઈએ. કેમ? કારણ કે જ્યારે આ સામાન્ય વસ્તુ, મામૂલી વસ્તુ, બનાલીતે જે છે, રોજમર્રા આપણને દેખાય છે, એના સામે આપણે કોમની અંદર જોશો કે હર કોઈ પોતાની સમજ પ્રમાણે એ સામાન્ય વસ્તુનો સામનો કરે છે. કોઈ રોદડા રોશે, કોઈ રાડું પાડશે, કોઈ શિકાયતો કરશે, કોઈ દુઆઓ કરશે, અલગ અલગ પ્રકારનો આ સામાન્ય વસ્તુ સામે મારો તમારો રવૈયો છે.

દીન આપણને આ સામાન્ય વસ્તુ, મામૂલી વસ્તુ એટલે લશોસ બનાલ, એના સામે મારો તમારો રવૈયો કઈ રીતે હોવો જોઈએ. એટલે આજે લગભગ મેં ગયેલા છે 10 વાતો કરવી છે ઇન્શાઅલ્લાહ. 8 મિનિટ થઈ છે, 10 વાતોને હજી કરું, જો 2-2 મિનિટ લગાડું તો 16 ઈને આ 8 એટલે 24-25 મિનિટની મજલિસ, ને જો 1-1 મિનિટ લગાડું તો ઇન્શાઅલ્લાહ 15 મિનિટમાં મજલિસ ખતમ. આ સામાન્ય વસ્તુ શું છે? આ બીબીની જ્યારે શહાદત થઈ છે તો તારીખ આપણને ગવાહી આપશે કે જ્યારથી ને મદીને મુનવ્વરાથી નીકળ્યા છે, પોતાના માજાયા ભાઈ એમના જમાનાના ઇમામ આપણા આઠમે ઇમામ ઇમામ રદા અલયહિસ્સલામ ની મુલાકાત માટે નીકળ્યા છે. રાસ્તાઓની અંદર ઘણા મહિનાઓ સુધી સફર કરેલી મદીનાથી ને ખોરાસાન ખાતે, એ રસ્તાઓની અંદર એમના સાથે એમના ભાઈઓ પણ છે, એમના સગાવાળાઓ પણ છે, એમને માનવાવાળા પણ છે, મુસલમાનો પણ છે, પણ રસ્તાઓની અંદર ઘણી ઘણી જગાએ લડાઈઓ થઈ, ઘણી જગાએ ઝઘડાઓ થયા, ઘણી જગાએ કટલો ગારત થઈ, અને ઘણી જગાએ એવું પણ થયું કે બીબીને ઝેર દેવામાં આવ્યું. ઠીક, આ બધી નાનકડી સફરનો અંત કેવી રીતે થયો જનાબે માસુમા એકુમ અલયહિસ્સલામનો? તો આપણને તારીખ બયાન કરશે કે જ્યારે સાવાની જગા ઉપર બીબી આવ્યા તો ત્યાં આ ઝેરના અસરના કારણે શું થઈ ગયા? બીમાર પડી ગયા. અને લગભગ 2 અઠવાડિયા, 17 દિવસનો આંકડો છે, લગભગ 17 દિવસ સુધી બીબી બીમાર પડ્યા અને ત્યારબાદ અલ્લાહની રહેમતે પહોંચ્યા. આપણને આજે ચર્ચા એ કરવી છે કે બીબી અલયહિસ્સલામની જિંદગીમાં આ બીમારી આવેલી અને આપણી જિંદગીમાં આવે છે કે નથી આવતી? આવે છે ને? એટલે સિતિન બનાલીતે બીમાર પડવું એ ઇન્સાનની જિંદગીનો એક ભાગ છે. ક્યારે માથું દુખે, ક્યારે પેટ દુખે, ક્યારે કાન દુખે, ક્યારે ગોઠણ દુખે, ક્યારે પગ દુખે, વગેરે વગેરે વગેરે સવાલ ઉત્પન્ન થાય છે કે જ્યારે બીમારીની વાત મુસલમાન તારી જિંદગીમાં આવે છે તો બીમારીનો સામનો, સામનાનો મતલબ એને કે ક્યાં ડાક્ટર પાસે જાસ, કઈ દવા લેશ, કેટલા વખત સુધી દવા લેશ, કેટલી મોંઘી યા સસ્તી દવા લેશ, એ વાત નથી. બીમારીના સામે મુસલમાન હોવાના નાતે તારો કેવો રવૈયો છે, તારી કેવી માન્યતા છે, બીમારીનો જ્યારે તું સામનો કરે છે તો કઈ રીતે કરે છે? આધીન જેના ઉપર આપણે ઈમાન લાવ્યા છે, આધીન એક કિતાબ છે, કિતાબનું નામ શું છે જી? કુરાને મજીદ છે. કુરાને મજીદને તમે તપાસો તો તમને માલુમ પડશે કે ડગલે અને પગલે ખુદાવંદે કરીમે બીમારીની વાત કરેલી છે. પણ અજબ જોવા જેવું છે, અજબ વિચારવા જેવું છે. મને એમ હતું હું તમને નિશાનીઓ આપો. આ બિચારા મારા ભાઈ કે છે, શેખ તમે ધેકુરા છે ના થાજો. શોએલભાઈ કે શેખ ધેકુરા છે ના થાજો. હું કેમ? કેમ તમે આ બધી આયતો બધાને પડવાનું કહો છો, બધા પડે છે નથી પડતા, અલ્લાહ આલમ, પણ તમે હિંમત ના હારજો, કામને જારી રાખજો. એટલે મેં કહ્યું આજે જો રી નિશાનીઓ આપીશ તો કોણ વાંચવા જશે ને કોણ નહીં જાય, પણ તે છતાં બયાન કરું છું. કુરાને મજીદને ખોલો ના તો ઇન્સાનના શરીરની જે બીમારી છે ને, શરીરની બીમારી દીનથી થોડું હટાવીને લ્યો તો એ ફક્ત અને ફક્ત એક જ વખત આવ્યું છે. અને ખુદાવંદે કરીમે કુરાને મજીદમાં ઇન્સાનના દિલની બીમારી, અલ કલબુલ મરીદ, એ દિલ કે જે બીમાર દિલ છે એની સંખ્યા કુલ મળીને 12. અજબ છે ને? ખુદાવંદે કરીમે કુરાને મજીદમાં બીમાર દિલોની વાત, બીમાર હૃદયોની વાત, લે કેર મલસે, લે કેર મલાદ, ઇંગ્લિશમાં કેમ કહેવાય પ્રોફેસર? સિક હાર્ટ્સ થાય એમ કે ઇલ હાર્ટ્સ? ઓરી પ્રોફેસર માં છે હમણાં, ક્યાં એને બોલાવી? સલ્લલ્લાહ મુહમ્મદ વાલે મુહમ્મદ. હા, બીમાર દિલોની વાત કુલ મળીને 12 વખત આવેલી છે. અલગ અલગ જગાએ ખુદાવંદ કરીમે અમુક લોકોની વ્યાખ્યા કરીને બતાવ્યું, આ ઓ છે જેનું દિલ બીમાર છે, આ ઓ છે જેનું દિલ બીમાર છે. હવે તમને મહેનત કરવી હોય તો આયતુલ્લાહ ગૂગલને પૂછવું,

les cœurs malades dans le Coran. તો આ બધી બારે બાર આયે તો તમારા સામે આવી જશે ને પછી મને ને તમને સમજવાનો એ મોકો મળી જશે કે આમાં હું છો કે નહીં. પણ આજે આપણો વિષય બીમાર દિલ નથી. ઠીક, ઓલું પણ કહી દઉં, બીજી ક્યાં બીમારીની વાત આવી છે? કારણ કે અહીંયા છે, જરાક આહિસ્તા આહિસ્તા આપણે મુશ્તેદ થતા જાય છે. બીજી બીમારીઓની વાત શરીરની ક્યાં આવેલી હશે? લગભગ કોઈને આમ ખ્યાલ હોય તો થોડું ઘણું. જી, નબી અયુબ બીમાર પડ્યા હતા, ઠીક છે, પણ નબી ઇબ્રાહીમ, ઠીક છે, બીજું કઈ? આ શેખ બેઠા છે, શેખ તો જવાબ આપે ને ભાઈ. એ તો આયત હમણાં પડી તો એ તો હોય જ ના. આ એક જ વખત જે હમણાં શેખે આયત પડી ના, સૂરે શોરા, કુરાન મજીદ નો 26મો સૂરો, આયત નિશાન 80, ચેપ્ટર 26, વર્સ નંબર 80, શપિત્ર વેન્સિસ વેક્સે કત હોવા, ખુદાવંદ કરીમ જનાબ ઇબ્રાહીમ અલી સલામની ચર્ચાને આપણા સામે પેશ કરે છે. અને ચર્ચાની અંદર ખુદા બયાન કરે છે કે ઇબ્રાહીમ અલી સલામે પોતાની કોમને કહ્યું કે મારો ખુદા કોણ છે, ઓળખો મારા ખુદાને. વઈઝા મરિદતુ ફહુવા યશફીન, હું જ્યારે બીમાર પડું છું ના તો એ મને શિફા આપે છે. યાની પહેલો મસલો મને તમને સમજવાનો એ મળી ગયો કે એ ખુદાના બંદા, તારી જિંદગીમાં જ્યારે બીમારીનો શબ્દ યા બીમારી જેવી વસ્તુ આવે તો એના માટે તને પોતાથી સવાલ કરવાનો છે, તું પોતાને ને તારી બીમારીને ખુદા સાથે કેટલો જોડે છે? પહેલો નાનકડો સવાલ છે. ઠીક, બીમારી વાત મેં તમને પૂછીને શેખ પાંચ જગા ઉપર આવ્યું છે. હું તો આમ જ સમજવા માટે કહું છું કે મને એવું લાગે છે કે આ બધી આયતો ખુદાએ ખોજાશી આયસનાશરી માટે નાઝિલ કરી હશે. પાંચે પાંચ આયતો એ જ્યારે બધી તપાસ વાગ્યો ને કે ખુદાએ બીમારોની વાત ક્યારે કરેલી છે, તો એક મકામ મળ્યું, કહ્યું તમે બીમાર હોય ને તો રોજા ના રાખજો, બીમાર હો તો તમે રોજા ના રાખજો. બીજું મકામ છે કે તમને વજુ ને ગુસલ ને પાણી ને બધી વાપરવામાં જરાક તકલીફ પડતી હોય ને બીમાર હો તો તયમ્મુમ કરી લેજો. ત્રીજું મકામ છે, ખુદાવંદ કરીમ બયાન કરે છે કે અમુક લોકોને જ્યારે લડાઈના મેદાનમાં બોલાવવામાં આવે છે તો એમાં તમારામાંથી જે બીમાર હોય ના અને એ જો ના આવી શકે તો એમાં કાંઈ વાંધો નથી. ચોથું કહ્યું તમે તમારી નમાઝોને અદા કરવા માટે બીમાર પડી જાઓ ના તો એની અંદર થોડું ઠેલાવા માટે તમને કોઈ પણ જાતનો વાંધો નથી. અને પાંચમું ખુદાવંદ કરીમે એ પ્રમાણે બયાન કર્યું કે તમને જ્યારે કુરાન મજીદ પડવું હોય ને તમે કુરાન મજીદની તિલાવત ન કરી શકો તો વાંધો નથી જો તમારાથી કુરાન મજીદની તિલાવત ચૂકી જાય. એટલે આપણે આ બધાય બાના આપણને કામ આવે. અલ્હમ્દુલિલ્લાહ, ખુદાએ આસાની કરી દીધી કે આ બધું એમાં આપણે બીમારીનું જો બહાનું સામે નાખી દઈએ તો આપણને કાંઈ કરવું પડે જ ના. તો કુરાન મજીદમાં 12 જગાએ બીમાર દિલની વાત આવી, 5 જગાએ શરિયતના કામકાજને અંજામ દેવા માટે અગર ખુદાનો બંદો બીમારીના આલમ યા હાલતમાં હાઈલો જાય તો ખુદાએ તખફીફ કરી દીધી, આસાની કરી દીધી કે તમને અમુક વસ્તુઓની અંદર ઢીલ કરવાનો અમે રજા યા ઇજાજત આપી દઈએ છે. અને એક જગાએ ખુદાવંદી કરીમે આજે પડ્યું એ ઇન્સાનના શરીરની બીમારીની વાત કરેલી છે. હવે આપણે જનાબે માસુમાય કુમાર એ સલામ માટે જમા થયા છે ને હું કહી ગયો કે આ આઠમા ઇમામ અલી સલામની બહેનની આખરી જિંદગીનો ભાગ બીમારીમાં વિતાવ. આ શા માટે કહું છું, એક વાતની થોડી ચોખવટ પણ કરી દઈએ કે આપણો ચોથા ઇમામ છે ને એમને આપણે લકબ આપ્યું છે બીમારે કરબલા, પણ વિચાર નથી કરતા કે બીમારે બોલે છે ને કરબલાએ બોલે છે. એટલે બીમાર હતા કરબલામાં બસ, એના પછી નહીં કઈ. આખી જિંદગી ચોથા ઇમામ કઈ બીમાર નથી રહ્યા, બીમારે કરબલા એટલે કરબલાની અંદર એ બીમાર હતા. અને જ્યારે ચોથા ઇમામ કરબલા

અંદર બીમાર હતા. દલીલ તારીખ આપણને એ બતાવે છે કે ચોથા ઇમામ ફકત અને ફકત બીમારીના આલમને પોતાની જિંદગીની અંદર ફકત અને ફકત કરબલામાં એમનો સામનો નથી કર્યો. દલીલ શું છે? દલીલ એ છે કે આપણા પાસે આપણા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન સૈયદુ સાજિદીન અલી સલામ તરફથી એક આવેલી નાનકડી કિતાબ છે, સહીફતુ સજ્જાદિયા. આની અંદર એક દુઆ છે, ચોથા ઇમામની 15મી દુઆ. આ નાનકડી દુઆની અંદર ચોથા ઇમામ મને ને તમને સમજાવશે કે અય ખુદાના બંદા, તારી જિંદગીમાં જ્યારે બીમારી આવે તો અમુક વસ્તુઓનો તને ખ્યાલ કરવાનો છે, અને હું પણ એ ખ્યાલને કરું છું. એટલા માટે તું, કારણ કે મને અથવા તો અમને માનવા વાળો છો, તારી જિંદગીમાં વિચાર કરી લે કે બીમારીનો આલમ તારી જિંદગીમાં આવે, ચાહે તું બીમાર પડે, તારા સગાવાળા બીમાર પડે, તારા બુઝુર્ગો બીમાર પડે, તારી ઔલાદ બીમાર પડે, તારા અડોશ પડી કોઈ પણ તારા સમાજની અંદર બીમાર પડે, અથવા તો તું પોતે જ્યારે બીમાર પડ, તો તને, કારણ કે ખુદાએ બીમારીની વાત જ્યારે કરેલી તો શું કહ્યું? વઇઝા મરિદતુ ફહુવા યશફીન, હું જ્યારે બીમાર પડું છું તો એ મને શફા આપે છે. ઠીક, આ વાત જ્યારે આવી જાય તો એક વાતનો ખ્યાલ રહે કે એ વાત એમ નથી સમજવાની કે ડાક્ટર પાસે નથી જવાનું, વૈદ હકીમને છોડી દેવાના છે, ઇલાજ નથી કરવાનો, કે હું જ્યારે બીમાર પડું તો ખુદા મને શફા આપી દેશે. એની રિવાયતો વાકયાત ઘણા છે આપણા પાસે કે જ્યાં ખુદાએ સમજાવી દીધું છે. મૂસા બીમાર પડ્યા હતા, જનાબે ઇબ્રાહીમ બીમાર પડ્યા હતા, બંને લોકોએ મને તમને કહ્યું કે મારો ખુદા મને શિફા, પણ ખુદાનો હુકમ આવ્યો, હા શિફા હું આપીશ, પણ શિફાના જરિયાઓ મેં દુનિયાની અંદર મોકલાવ્યા છે, એના હસ્તક હું શફા આપીશ. તો ડાક્ટરોને મૂકી નથી દેવાના, પણ જ્યારે બીમારી આવે અને કારણ કે બીમારીની વાત ખુદાએ પોતા સાથે જોડેલી, જનાબે ઇબ્રાહીમના જુમલાની અંદર વઇઝા મરિદતુ ફહુવા યશફીન, તો આપણે ચોથા ઇમામ પાસેથી આજે ટૂંકમાં આ 10-12 વસ્તુઓને શીખીએ. કે કઈ વસ્તુ? આજે એ જ વાત છે, તમે લખશો નહીં તો કાંઈ કામ નહીં આવે, ને ના લખો તો વાંધો નથી. ઇન્શાઅલ્લાહ મને ખાતરી છે તમારા બધાય પાસે આ કિતાબ છે, અને આજે જે મજલિસ મેં તૈયાર કરેલી છે એના પહેલા બે પાના હું પડીશ તમારા સામે. છેલ્લું પાનું છે ને એ હું પડીશ જ નહીં, જેથી કરીને એક તો એ કે તમને પણ આ કિતાબ ખોલવાનો મોકો મળે કે ચોથા ઇમામ બીમારીના આલમમાં શું દુઆ કરતા હતા, કેવી રીતે દુઆ કરતા હતા, મને પણ કેવી રીતે દુઆ કરવી જોઈ. સામાન્ય રીતે આ ન કોઈને કટાક્ષ છે, ન કોઈને ઘા છે, આપણે સાથે મળીને સમજીએ. આપણ્યા કોઈ બીમાર પડે તો આપણે શું કરીએ છીએ? હા, એક તો અહીંયા જમાતમાં અમે યોજી પડીએ, ઠીક, બીજું ઘરે શું કરીએ? દવા દોરી સત અસત જાત જાતના અમાલ કરીએ. ત્રીજું કદાચ સદકો કાઢે, એ એમાં તો આખું માથું ઓનું ફરતું હોય કે શું થાય છે ઉપર. હા, આ બધું આપણે બીમારીના ટેમે કરીએ. આ ઇમામોએ જે શીખવાડ્યું છે એ ક્યારે કરશો? આ દીન જે મને ને તમને શીખવાડે છે એને અમલી રૂપ ક્યારે આપશો? કે જ્યારે હું બીમાર પડું તો ફકત અને ફકત અમ્મઈ યુજીબનું વિર્દ કરી લઉં. તો ચોથા ઇમામે દુઆને તમે જોજો, એક સલાત પડો મોહમ્મદ વાલી મોહમ્મદ પર, યાદ રહીએ 15મી દુઆ છે. અરબિકની અંદર આ પ્રમાણે છે, આ શેખ માટે, ઇઝા મરદા ઔ નઝલ બિહી કરબુન ઔ બલિયા. ફ્રેન્ચની અંદર તરજુમો, સોન એવોકાસિયોન ઓન કા દ માલાદી દફલિક્સિયોન ઉ દ માલર. જો તેમાં શરૂ કર્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ અમ્મા યુજીબુલ મુત્તર ઇઝા દઆઉ ફયક્શફુ સુ, એમ છે એમ નથી ને? અગર આ કાફી હોત તો ચોથા ઇમામે અમ્મા યુજીબુલ મુત્તર ઇઝા દઆઉ ફયક્શફુ સુ ને પતાવી નાખત. એનો મતલબ એ નથી કે આ મૂકી દે. હું વાત એ કરું છું કે જે ઇમામ મને શીખવાડ્યું છે બીમારીના સમયે શું કરવું જોઈએ.

વસ્તુ કે જે બે વસ્તુને યાદ રાખવાની છે. પહેલો જુમલો ચોથા ઇમામ બીમારીના મોકા ઉપર શું કહેતા, મારી પર તમારી જવાબદારી છે કે જ્યારે પણ ઘરમાં બીમારી આવે, હું પડું, મારા બાપા પડે, મારી ઔલાદ પડે, મારી ઘરવાળી પડે, કોઈ પણ મારા સગાવાલા પડે, કોઈ પણ બીમાર પડે, ચોથા ઇમામ શું કરતા, اللهم لك الحمد على ما لم ازل اتصرف فيه من سلامه بدني ولك الحمد على ما احدثت بي من علته في جسدي. چوتھا امام بیماری آوانی ساتھ جو شوں کہتا, خدایا بیماری آوی گئی چھے پر بیماری شریر ماں اموک ایوا بھاگو چھے کہ جی اجی صحیح سلامت چھے. એટલા

जो था इमाम बीमारी आवानी साथेज शू कहता खुदाया बीमारी आवी गई छे पर बीमारी शरीर में अमुक एवा भागो छे के जे हजी सही सलामत छे एटला माटे तारा वखाण करू छू अने ए वातना पण वखाण करू छू के ते मारा शरीर ना अमुक भाग उपर आ बीमारी ने ते नाजिल करी छे या तो हूँ बीमार पड़ी गयो छो एटले पहेलो मसलो जे याद राखवानो छे शुं आपणे ज्यारे माथुं दुखे तो पग दुखतो होय या पग दुखतो होय तो पेट ना दुखतो होय पेट ना दुखतो होय तो कान दुखतो होय ठीक बहु जूज एवी बीमारी आवे छे के जेमां आखुं शरीर पामाल थई गयुं होय जो थे माम शुं कहे छे खुदाया वखाण फ्रेंची में पड़ी दो एक सलात पढ़ो मोहम्मद वाले मोहम्मद पर Mon Dieu, à toi la louange pour le restant de mon corps sain dont je dispose, et à toi la louange pour les maladies qui ont frappé mon corps. So, peli jemabdari, bimari na sameshu, ke khudaya alhamdulillah. Shamate alhamdulillah, shamate khudana vakar bimari na samaye, maru undu hoy na, rodala, hai bapa. શું થઈ ગયું કેમ આમ થઈ ગયું ખુદાયા તને બીજો કોઈ ના મળ્યો આ બાજુમાં નાસ્તિક બધે જીવે છે એ બધાને બીમાર કરવા હતા મને તે બીમાર કરી નાખો હું મજલિસ પડવા વાળો હું મજલિસમાં આવવા વાળો હું તને સજદો કરવા વાળો હું નમાઝ અદા કરવા વાળો આ બાજુમાં નાખી દેવી હતી તે મને શા માટે નાખી કયું હું વખાણ કરું છું એ ખુદાના કે જેણે મારા શરીરના અમુક ભાગને તો સલામત રાખ્યા છે અને એ સલામત રાખ્યા છે એટલા માટે વખાણ પાછા કરું છું કે અમુક જ ભાગને આ બીમારી લાગુ પડી છે પછી ચોથા ઇમામ કહે છે ફમા અદરી કયું મને ખબર નથી પડતી ચોથા ઇમામ કહે છે ફમા અદરી મને ખબર નથી પડતી આ ઇલાહી અહી મારા પરવરદિગાર અયુલ હાલતૈન અહક્ક બિશુક્ર લક વાયુલ વક્તૈન ઔલ બિલ હમ્દ લક મને ખબર નથી પડતી કે આ બંને હાલતમાંથી કઈ હાલતમાં તે શુક્ર કરવાનો છે અને બંને સમયોમાંથી ને કયો સમય પહેલ રાખે છે કે હું તારા વખાણ કરું મને ખબર નથી પડતી કે હમણાં તંદુરસ્તી છે એનો શુક્ર અદા કરું કે જે આ બીમારી આવી ગઈ છે એનો શુક્ર અદા કરું ખુદાએ મને સમજ નથી પડતી મારા શરીરની આ જિંદગીને બે સમયો છે એક તંદુરસ્તીનો અને એક બીમારીનો આ બંને સમયની અંદર પહેલે વખાણ કેના કરવા તંદુરસ્તીના કે બીમારીના આ મોકા ઉપર હદીસ યાદ આવે છે મારા તમારા નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આ મને લાગે છે મને પડવી નહીં જોઈએ તમે પૂરી કરજો તો શાહીકભાઈનો રૂપાળો ચહેરો દેખાય છે ખાતરી છે એટલે એને ગોઈતો વરના આને ગોતત જે દેશે જવાબ નબીએ કરીમે કહ્યું છે નઅમતાન મગબૂનુન ફીહેમા કસીરુ મિનન્નાસ યા અક્સરિન્નાસ બે ખુદાની એવી નઅમત છે કે જેની અંદર જા જા પ્રમાણના માણસો નુકસાન અને ઘાટામાં છે કઈ નઅમત તારું રૂપ જરાક પાછળ દઈ દે પાછળથી જવાબ આવે બે નિયામત અસ્સેહતુ વલ ફરાગ એક તંદુરસ્તી અને એક નવરાત આ બે ખુદાની એવી નિયામતો છે કે જેમાં જા જા પ્રમાણના લોકો ઘાટામાં હોય છે એટલે કહેવાનો મતલબ એ નબી એક બીજી હદીસ છે પણ સમય ક્યાંથી ક્યાં ચાલ્યો જશે એ બે વસ્તુનો પૂરતો ફાયદો લોકો નથી ઉપાડતા તંદુરસ્ત હોય છે પૂરતો ફાયદો નથી ઉપાડતા ઠીક છે અને નબળા હોય છે તો પૂરતો ફાયદો નથી ઉપાડતા ચોથા ઇમામ કહે છે મને સમજ નથી પડતી કે કઈ હાલતની અંદર હું ખુદાનો શુક્ર અદા કરું અને કઈ હાલતની અંદર સૌથી વધારે એના વખાણ કરું કેમ ફરઝંદે રસૂલ કેટલી વસ્તુઓ આવી હમણાં બે પણ ચાર થઈ ગઈ તંદુરસ્તી હોય ત્યારે પણ ખુદાનો વખાણ બીમારી હોય ત્યારે પણ ખુદાના વખાણ પછી બીજી બે વસ્તુ આવી બીમારી અને તંદુરસ્તીના વખતે ખુદાનું શુક્ર અને

મારી અને તંદુરસ્તીના વખતે ખુદાનો હમદો સના. મને નથી સમજ પડતી કેમ ફરઝંદ રસૂલ તમને કેમ નથી સમજ પડતી. એનું કારણ એ છે કે બીમારીના પાછળ અને તંદુરસ્તીના પાછળ મારી તમારી જિંદગીમાં વસ્તુઓ એ પ્રમાણે પસાર થાય છે કે વસ્તુનો ખ્યાલ યા ભાન મને નથી રહેતું, એટલે મેં વિષયનું નામ ભાનાલીતે રાખ્યું છે. સૌ મામૂલી વસ્તુ છે, એનો ખ્યાલ આપણને રહેતો નથી. પણ ચોથા ઇમામ બીમારીના વખતે આ વસ્તુની યાદી મને ને તમને અપાવે છે કે હે ખુદાના બંદા, જ્યારે તું બીમાર હોય છે ત્યારે શું થાય છે અને જ્યારે તું સહી સલામત હોય છે ત્યારે શું થાય છે. એટલે કહ્યું, મને ખબર નથી કયો સમય શુક્રને લાયક છે. પછી કહ્યું, આ વખતો સેહા, મને ખબર નથી પડતી. ઓનો તરજુમો પેલે કરી લઉં, એક સલાત પડો મોહમ્મદ વાલી મોહમ્મદ પર. Je ne sais pas. Oh mon Dieu. Lequel des deux états mérite plus que je te remercie? Ou pour lequel des deux moments je dois te louer en premier lieu? Nati khabar mane. Kya samay upar tara louange tara vakhan karu? આ વખતો સેહા, જ્યારે હું તંદુરસ્ત હોય ત્યારે, એટલે જ્યારે હમણાં ઇન્શાલ્લાહ અહીંયા બધા આવ્યા છે, બધા તંદુરસ્ત જશે એટલે આવ્યા છે ના ઇન્શાલ્લાહ. અમુક લોકોને થોડી થોડી બીમારી હશે પણ ઇન્શાલ્લાહ અહીંયા આવવાથી શફા મળી જશે ઇન્શાલ્લાહ. એક સલાત પડો મોહમ્મદ વાળી મોહમ્મદ પર. કેનો શુક્ર અદા કરું? વક્તુ સેહા અલ્લતી હન્નતની ફીહેમા તૈયબાત રિઝક. પહેલી વસ્તુ જે ભૂલાઈ જાય છે, શું હું તારો શુક્ર અને હમદ એના માટે કરું કે જ્યારે હું તંદુરસ્ત હોઉં છો તો તારી નેમત અને રોજીની બારિશ ચાલુ જ હોય છે, તારી રોજી આવતી જ રહે છે. તૈયબાત સારામાં સારી તારી રોજી. વનશક્તની બેહાલ ઇબ્તગાય મરદા કે વફદ લેખ. અને જ્યારે હું સેહતમંદ હોઉં છું, તંદુરસ્ત હોઉં છું, તું તું મને એટલો તાકતવર બનાવી દે છે કે તારી રજામંદીને કેવી રીતે મેળવી લઉં અને તારા ફઝલો કરમને કેવી રીતે હાંસિલ કરી લઉં, એ બધી વસ્તુ માટે તે મારા શરીરમાં તાકત આપેલી છે કારણ કે હું તંદુરસ્ત છું. જો સ્વી આક્તિફ જો બુજ, મહેનતો કરું છું. ક્યારે? જ્યારે બીમાર નથી હોતો. ખુદાયા, આ સમયનો શુક્ર તારા પાસે અદા કરું કે જ્યારે તંદુરસ્ત હોય છે તારી રોજી ચલું જ છે, જ્યારે તંદુરસ્ત હોય છે તે મારા શરીરને એવી તાકાત આપી દીધી છે કે હું હંમેશા હરકતની અંદર હોય છે. આ હરકત આપણા મડગસ્કર આપણું વતન છે. આ હરકતને શું કે આપણે કેવી રીતે તરજુમો કરવું? મુંતઝિર ભૂજે મેચ કેચકી સમજાય ને આમ આપણા ગામમાં, ને આમ યચકેચકી વળી બીજે ઠેકાણે વપરાય, આ ઓલું યચકેચકી છે. હા, એક સલવાત પર મોહમ્મદ વાળે મોહમ્મદ પર. હા, એક ઓર સલવાત પર મોહમ્મદ વાળે મોહમ્મદ પર. અને પછી ખુદાએ હું એનો શુક્ર, એ સમયનો શુક્ર અને વખાણ કરું. વવફક્તની મહા અલામા રફક્તની લહુ મિનતા અતિક, વવફક્તની મિનતા અતિક. કે પછી ખુદાયા, એ સમયનું હું એટલા માટે શુક્રને વખાણ કરું કે આ તંદુરસ્તીની અંદર તું મને તારી ઇતાત કરવાની એટલી તૌફીક આપે છે, પણ હું ભૂલી જાઉં છું કે આ તારી ઇતાત કરવી એમાં કંઈ મારી હોશિયારી નથી, એના તરફથી ને તૌફીક છે, એટલે આ બધું થાય છે. પણ બંદો જ્યારે બીમાર નથી હોતો ખુદાને ભૂલી જાય છે. એનું હાલવું ચાલવું ઉઠવું બેસવું ખાવું પીવું કમાવું રેણી કેણી હરવું ફરવું આ બધાની અંદર જ્યારે હું બીમાર નથી હોતો ખુદા થોડો ભૂલાઈ જાય છે. એટલે ચોથા ઇમામે કહ્યું, જ્યારે સાજો નવરો હોઉં છું ના તો તારા વખાણ, બીમાર પડું તોય તારા વખાણ. મને સમજ નથી પડતી, બીમાર હો ત્યારે તારા વખાણને શુક્ર અદા કરું કે જ્યારે સેહતમંદ તંદુરસ્ત હોય ત્યારે તારા વખાણ અને શુક્ર અદા કરું? નથી ખબર મને અવખતુ સે. હા, પછી ચોથા

ما بيبوتس شو أم وقت العلة કે પછી ના ખુદાયા જ્યારે બીમાર પડું ને ત્યારે તને યાદ કરું આમ વક્તુલ ઇલ્લા ઓનો તરજમો કરી દો એક સલાત પડો મુહમ્મદ વાલી મુહમ્મદ પર Le moment où je suis en bonne santé, durant lequel tu me fais goûter aux bienfaits de tes moyens de subsistance, tu me rends actif pour gagner ta satisfaction et tes faveurs, et tu me renforces pour me faire arriver à t'obéir. Ano taro shukrane vakhan karu, kya abdi tu mane aape se, ke pachina jyare bimar paruna, am waqtul illa, kem? કેમ વખાણ કરવા છે ખુદાના શા માટે ખુદાનો શુક્ર અદા કરવો છે ચોથા ઇમામ કહે છે ખુદાના બંદા જ્યારે ખુદાએ કહ્યું છે કે વઇઝા મરિદતુ ફહુવા યશફીન જ્યારે હું બીમાર પડું છું તો મારો ખુદા મને શફા આપે છે બીમારીમાંથી ને મુક્તિ આપે છે તો યાદ રાખજે ખુદાના બંદા ખુદાએ તને બનાવ્યો છે તારા શરીરને એને બનાવ્યું છે અને તારા શરીરની અંદર જ્યારે બીમારીઓ આવે છે તો એ બીમારી પણ ખુદા સાથે જોડેલી હોય છે ખુદા એટલો ગફૂર છે એટલો રહમાન છે એટલો રહીમ છે એટલો દયાળુ છે એટલો માયાળુ છે એટલો લાગણીવાળો છે એટલો તારાથી મોહબ્બત કરે છે કે જ્યારે પણ બીમાર પડસ ચોથા ઇમામ કહે છે કે આ થાય છે અબે વક્તિલ ઇલ્લા અલ્લતી મહસ્તની બિહા શું બીમારીના વખતે તારો શુક્ર અદા કરું ને વખાણ કરું જે બીમારીના કારણે તું મારી સફાઈ કરે છે વન્યામલ્લતી અથહફતની બિહા અને જ્યારે હું બીમાર પડું છું તો એ બીમારીઓની સાથે બીજી કેટલી નેમતો મારા સાથે આવે છે કેમ કઈ નેમતો આવે છે تخفيفا لما ثقل به علي ظهري من الخطيات بيماري جاري آوے چھے تو ماری زندگی نی اندر جے جے بھول بھال غلطیو کوتائیو تھئی چھے خدا وند کریم انہیں در گزر کری ناکے چھے کہ مارو بندو بیچارو بیمار پیڑو چھے موقع چھے نا گناہوں نے معاف کری ناکوانو کہیوں بیماری ساتھے آپر آوے چھے وَتَطْهِيرًا لِمَا إِنْ غَمَسْتُ فِيهِ مِنَ السَّيِّئَاتِ خدایا جیارے بیماری آوے چھے تو بیماری ساتھے تطہیر آئے تطہیر پڑھئے چھے نا دوئے تحرم تطہیرہ پڑھئے چھے نا تطہیرًا لِمَنْ غَمَسْتُ فِيهِ مِنَ السَّيِّئَاتِ خدایا بیماری نی ساتھے تو مارا نفس نے پاکو پاکیزہ بناوے چھے جے نفس جے زندگی خرابیوں نی اندر خرابی نا دریاما ڈوبے لی ہوئی چھے انے بیماری نا کارانے خدایا ایک اور نعمت پر ساتھے آوے چھے شون وَتَنْبِيحًا لِتَنَاوَلِ تَوْبَ بیماری جارے آوے چھے خدایا તું મને ચેતવણી આપે છે બંદા તોબા કરી લે બંદા માફી માગી લે બંદો જ્યારે બીમાર પડે છે તમારી નથી ખબર હું તો જ્યારે બીમાર પડું છું આ એક તસ્બી બધી ઘસાઈ જાય છે અસ્તગફાર કરી કરીને ખબર નથી અલ્લાહુ આલમ કે બીમાર પડે બંદો ત્યારે એમને માફી કેમ સૂજે છે અને એનો વિષય પણ આપણે પડ્યું છે પણ મારો ઈરાદો એ છે કે અહીં ખુદાના બંદા તારી જિંદગીમાં જ્યારે બીમારી આવે તો ચોથા ઇમામ સમજાવે છે કે હું કેનો શુક્ર કરું ક્યાં વખતના હું વખાણ કરું કે બીમારી સાથે આ બધી નેમતો ખુદાની આવે છે વતઝકીરન લિમહવલ હૌબા બિકદીમિન નિઅમા અને ખુદાયા આ બીમારી સાથે તું મને યાદ અપાવે છે કે તારી કેટલી નેમતો તે મને આપેલી છે તે છતાં જેટલી તારી મને ક્રિયાઓ કરવી જોઈ એ નથી કરતો બલકે નાફરમાનીના દરિયામાં હું ડૂબી ગયો છું આ શું છે બધું આ બીમારી સાથે મારી કઈ રીતે માન્યતા હોવી જોઈ બીમારીની અંદર મને મારો રવૈયો કેવી રીતે રાખવો જોઈ આ પર તરજુમો કરી દઉં એક સલાત પડી મુહમ્મદ વાલી મુહમ્મદ પર ઉભ્યે
le moment de la

maladie par laquelle tu m'as purifié, celui des bienfaits que tu m'as offert précieusement avec elle, allégeant ainsi la charge des péchés sur mon dos, me purifiant de mes faits dans lesquels j'ai plongé, me mettant en garde afin de m'accorder le repentir, me rappelant le bienfait précédent, entre guillemets, la santé, pour effacer les péchés, que non shukra karo, kya moka upar khudaya hu tara vakhan karo. ઇમામો જ્યારે પણ બીમાર પડ્યા છે અને આ જે માસુમાય કુમ માટે આવ્યા છે એ બીબીની જિંદગીનો આખરી લમ્હો બીમારીમાં વિતાવ્યો છે. એ બીબીને આપણે આજે યાદ કરીએ છીએ, સાથે સબક લેતા જઈએ કે જ્યારે ઇન્સાનની જિંદગીમાં બીમારી આવે છે તો એનો શું રવૈયો હોવો જોઈએ, એના પછી બીમારી સાથે શું આવે છે. આપણો અહીંયા થઈ ગયા 38 મિનિટ. એક પાનું છે ઘરે જઈને વાંચવાનું, નિશાન આપી દઉં છું, 81 એનો છેલ્લો ભાગ ને 82 બે પેરાગ્રાફ છે. આ ઘરે જઈને પડવાનું કે મને મારી જિંદગીની અંદર જ્યારે બીમારીઓ આવે છે તો એનો સામનો કઈ રીતે કરવાનો, એ વખતે મને કઈ કઈ વસ્તુ યાદ કરવાની, એ વખતે કઈ કઈ વસ્તુ પર મને ભાર આપવાનો, અને કેવી રીતે મને મારી બીમારીને મને મારા પરવરદિગાર સાથે જોડવાની, કેમ ઇન્ના લિલ્લાહે વઇન્ના ઇલૈહી રાજીઉન. આ દુનિયા છોડવાની જગા છે, એક દિવસ જવું પડશે. આપણી ગુજરાતીના બુઝુર્ગો આપણને સમજાવી ગયા, હદીસોની રોશનીમાં એવી વાતો છે. આપણી ગુજરાતીમાં કહેવાય ને કે મોત બરક છે, પણ બીજું મોતને બહાના હોય છે, મોતને બહાના હોય છે, ને એમાં જાણીતામાં જાણીતું બહાનું કયું? બીમારી. એ વખતે એ ખુદાના બંદા, આ લભાના લીધે સામાન્ય વસ્તુ, મામૂલી વસ્તુ, એ વખતે તને ખુદાનો ખ્યાલ કેટલો આવે છે? એલે બેત ડગલે અને પગલે પોતાની જિંદગીઓને ખુદા સાથે જોડેલી હતી, અને ખુદા સાથે જ્યારે જોડવાની વાત આવે તો ખુદાના બંદા સાથે પણ જોડવાની વાત આવે. બીબીની તારીખને તમે જોઈ લ્યો, સાવાની અંદર જ્યારે બીબી બીમાર પડ્યા છે અને બીબીએ જ્યારે પોતાના સાથીઓને પૂછ્યું કે આપણે કઈ જગા ઉપર છે, તો જવાબ મળ્યો સાવાના ગામમાં છે. કહ્યું બાજુનું ગામ કયું છે? કહ્યું કોમ. કહ્યું કોમ? કોમ તો આપણા શિયાઓનું ગામ છે. એટલા માટે બીબીએ ફરમાઈશ કરેલી કે મને કોમ ખાતે લઈ જવામાં આવે. અઝાદારો, જનાબે માસુમા એ કોમ ખોમ ખાતે તો આવ્યા, પણ જ્યારે બીબીનો સમય આવી ગયો હતો તો તારીખ આપણને બતાવશે કે બીબીનો જનાઝો પણ તૈયાર થઈ ગયો, અને જ્યારે બીબીને દફનાવવાનો સમય આવ્યો તો એ વખતે એક વસ્તુ યાદ આવે છે. કઈ? કે આ બેબી નીકળ્યા હતા ભાઈની મુલાકાત માટે. પણ હાય, જનાબે માસુમા એકુમને એમના માજાયા ભાઈ અલિયા રોદાની મુલાકાત નસીબ ન થઈ. પણ હું કહીશ બીબી, તમને કદાચ ભાઈની મુલાકાત નસીબ ન થઈ, પણ તમારી દાદી ઝૈનબનો તો એવો માજરો છે કે ભાઈની મુલાકાત તો શું, પણ ભાઈની હાલતને એવી હાલતમાં જોયા છે કે જ્યારે પણ બીબીએ પોતાના ભાઈના આલમને જોયા છે તો હર એક ભાઈને તીરની સાથે જોયા છે, અને જ્યારે હસને મુશ્તબાના જનાઝાને જોયા તો જનાઝા ઉપર તીરોની બારિશ જોઈ છે, અને કરબલામાં જ્યારે આવ્યા તો માજાયા હુસેનના લાશાને અને તીરો ઉપર જોયા છે. અરે બીબી જોતા રહી ગયા, અફસોસ કરતા રહી ગયા. શાયરોએ નથી કહ્યું કે જનાબે ઝૈનબ કદાચ કહેતા હશે, અહીં માજાયા, અગર મારા સરની ચાદર બાકી હોત તો હું તને મારા ચાદરથી ને કફન આપત. હું કહીશ, હે બીબી, આ ભાઈ અને બહેનની દાસ્તાન છે. અરે કેવી દાસ્તાન, કે જ્યારે ભાઈની બીબી આ બહેન મજબૂર થઈ જાય છે, ખુદાની બારગામાં કહે છે અલ્લાહ